0: કાર્યક્રમ સમસ્યા સમાધાન હમરવાવર અમર હિતા ભાઈ બોનની આપની બોન મનીષા ને આપની બોન અંજલીનું રામ રામ. હવે ભાઈ બોનો આપ સબ હમરી રહ્યા હો આપણું સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM ને આપ સભીનો સ્વાગત કરું હું અમારે આજની કાર્યક્રમ સમસ્યા સમાધાન મે.
1: હવે ભાઈ બોનો લઈને હાજર થઈ ગયો હું કાર્યક્રમ સમસ્યા સમાધાન ને લઈને એક નવા વિષય ની હાથે. મનીષા બોન આજે કાર્યક્રમ મે આપતે કી વાતચીત નું વિષય હે કે કિસાનો મે જે આપસી અનુભવ સાંજા થતા થા આ પરંપરા કમ કેમ થઈ ગઈ હે ને સમસ્યાના ઉપાય હું થઈ શકી. તો ભાઈ બોનો આપણે દેખો હો કે કિસાન સિર્ફ ખેત મે મહેનત કરવા વાળું મનકસ નથી રહેતું બલ્કી એ ખેતનું અનુભવી જાણકાર ભી રહે હે. કઈ મિટ્ટી મે કઈ ફસલ અચ્છી રહેગા કયા મોસમ મે ખેત મે કઈ સાવધાની આપણને રાખવી હે પશુની દેખભાલ આપણને હરતે કરવી હે ને કઈ સ્થાનની તકનીકી આપણા કામ આવે એવી ઘણા કાની વાતે જે હે એ કિસાન આપણા વર્ષોનો અનુભવ તકી હી કે હે. પહેલા આપણે દેખતો હતો કે ગામના જે કિસાન હે એ આપસ મે બેહીને વાતે કરતા ખેત મે મળતા હાટ બજાર મે વાતચીત કરતા ને ખેતી તકી જુડી જે વાતે હે એ એક બીજાને વતાડતા હતા. પણ અવળેના ટાઈમ મે ધીરે ધીરે આ આપસી જે વાતે હે એ કમ થઈ રહી હે. તો આજે આપણે કાર્યક્રમ મે એ જાણંગા કે કિસાનના વેસ મે જે અનુભવ સાંજા થતા હતા આ પરંપરા કમ કેમ થઈ ગઈ હે સમસ્યા હું હે અને સમાધાનના ઉપાય હું થઈ શકે.
0: હવે અંજલી બોન તો આના વિષયમાંથી આપણે ભાઈ બોને ખાતે ઘણા અક્કાની વાતે રીંગા પણ કાર્યક્રમની શરૂઆતમાં હામળા આ ગીતને મોરે કરો આપણી વાતે.
1: હવે તો ભાઈ બોનો આપ હમવર્તરે શું આપણું રેડિયો આપણી વાતે વાગડ રેડિયો 90.8 FM.

0: બોન ગીત ત્યાં છું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હા આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મેં જેમ કે ગીત થી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણે જે કિસાન ભાઈ બહેન હે વી ખેતીના બારામાં આપસી અનુભવ સાંજા કરતા હતા આ પરંપરા કેમ કમ થઈ રહી એના સમાધાન હું થઈ શકે એને લઈને આ સગર ભાઈ બહેનો વાત કરો કે આખીરા અનુભવ હે હું ને આપણે બધે કેમ જરૂરી હે એની કિસાન ભાઈ બોન હિ આપણે ખેતીના નવા નવા તરીકા અપનાવી હિ એના હું પરિણામ મળે હિ ને બીજા કિસાન જે રહી વણને આ પરેશાની થાય હે તે આપણે દેખ કે એકબીજાને કિસાન આ હોતી વાતે સાંજા કરેગા તે બીજા કિસાનની જે આ પરેશાની હિ વી દૂર કરવા મદદ મળેગા તેવામાં પણ દેખ કે અગર એક કિસાનની ફસલને કાંઈ બી થઈ રહ્યું હે તે બીજા કિસાનની ફસલને વો અપનાવેગા તે વો વણને લાભ બી મળેગા અને અગર ખરાબ બી હોયગા તો વો બીજા તરીકા કરતી અપનાવવાની કોશિશ બી કરેગા એટલે ભાઈ બોનોને કેવું ચાંગા કે આપણે અનુભવ સાંજા કરવા ઘણું જરૂરી હે
1: હવે મનીષા પૂન આપણે દેખો કે આજે કિસાનની પાસે જાણકારી ઘણા ઘણા સાધન હે મોબાઈલ હે ઇન્ટરનેટ હે કૃષિ વિશેષજ્ઞ હે ને અલગ અલગ માધ્યમો થકી એ જાણકારી પ્રાપ્ત કરી શકે ફેર ભી એ આપસ મે બેહીને આપણા જે વાસ્તવિક અનુભવ હે સાંજા કરવાનું ટેમ નથી મળી રહ્યું અવસર કમ થઈ કે હે એવા મેં આપણે દેખો હો કે કિસાન જે હે એ આપણા ખેત ઉદીસ રહી કે હે કિસાનને એમ લાગે હે કે આ વાત શાયદ બીજો કિસાન બલ્લે કામ ન હોગા ઘણો જે કિસાન હે એ એમ સોચે કે હું આ સાંજા કરું પહેલાને બતાડું ને પહેલાં જે નુકસાન થઈ જો તો ફેર એ મારે માથે પડેગા એની સાથે અવડેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ઘણા મનકમે આપસમાં પ્રતિસ્પર્ધા ઈર્ષા દ્વેષ ચલનને કારણે ભી એ વાતચીત કમ કરી દે હે તો એને કારણે આપણે દેખો હો કે ગાઉનું મોજુદ છે સ્થાનિક જ્ઞાન હે એ ધીરે ધીરે કમઝોર પડતા જઈ રહી
0: હવે
1: એવો મે આનું અસર જે હે આપણે ખેતી માટે પડી રહ્યું હે
0: હવે અંજલી બોન આયસ અગર વાત કરે કે એણ ખાતે આપણે ખેતી માંથી હું અસર પડે એની તો આપણે દેખો કે અગર આપણે એક કિસાન ભાઈ બોનને કઈક જાણકારી આવે હે કઈક નવો તરીકો આવે હે તો આપણે દેખો કે અગર વો બીજા કિસાન ભાઈ બોનને નહીં બતાડેગા તેવામાં પણ દેખો કે વી અનુભવ વણા તકી શ્રી જીંગા ને બીજે કિસાન ભાઈ બોન વણા ખાતે હીકી નહીં શકેગા ને એક આવી બી ગલતી હે કે ઘણા કાના કિસાન ભાઈ બોન ખેતી જ કરે હે પણ જે ગલતી થઈ રહી હે આખો દંડ ધોરાવી કરે હે એખાદો કિસાન આ ગલતી કરતી હિકી ને બીજું કામ કરે હિ તે વણા ખાતે આપણે દેખો કે વેન ફસલ બઢિયા થાય હે તે અગર વો આપણો અનુભવ બીજા કદી સાંજા નહીં કરેગા તો બીજા જે કિસાન ભાઈ બહેન હે વી અણનો લાભ ન ઉઠાવી શકે હે અને એને સાથે કેવું ચાંગા કે આપણે સ્થાનિય જ્ઞાન હિ તો બી કમઝોર થતું આપણને દેખાઈ રહ્યું હે
1: હવે
0: પેલ વાળો કિસાન રહેતો હતો વણખીની મોસમની જાણકારી રહેતી હતી મિટ્ટીની પહેચાન બી કરી શકતો હતો બીજ હેતે રાખવું એ જાણતો હતો પશુપાલનની સ્થાનિક ખેતીને સબ અનુભવ વણખને રહેતા હતા પણ નવી પેઢીને આપણે દેખો કે સંવાદ એવો કમ થાય છે એવામ બી આપણે જ્ઞાન એવી બીજે કદી સાંજા નથી કરી પાતો તેમ કારણ કે આપણે દેખો કે આપણે ખેતીમાં અસર પડે હે
1: હવે મનીષા બોન એને સાથે આપણે દેખો કે નઈ કૃષિ તકનીકની જાણકારી આપણને બારતે થકી મળી શકે પણ અગર એને આપણે આપણા ગામની ખેતની પરિસ્થિતિને અનુસાર હરતે ઉપયોગ કરી શકો એ આપણે જે સ્થાનિક અનુભવ જે મનક હે એને અસલ તરીકા તકી સમજી શકે આપણે દેખી શકો કે અગર આપણે અનુભવ સાંજા ન કરંગા એકા બીજા તકી તો એનું ખેતી માટે ઘણા કાનું અસર પડી શકે આ સવે આપણને સમાધાન હું કરવું હે તો આપણા મેં મહિનામાં એક બેઠક રાખવી હોગા આપણે મહિનામાં અગર એક બેઠક રાખો તો એનમાં આપણે કોઈ લંબુ ભાષણ નથી આલું ખાલી એક જ સવાલ એકા બીજા તકી કરવું હે કે અણા મહિને આપે ખેત મેં કઈ સમસ્યા દેખી ને એની સમસ્યાનું સમાધાન હું થઈ શકે જઈ વગર ચાર પાંચ અનુભવી જે કિસાન હે એ અણી વાતને હામરેંગા વાતચીત કરેગા તો સમાધાન નેરી પાગા એને સાથે આપણાને ખેત તકી શીખવાની શરૂઆત કરવી હે જેમ કે ઘણા કિસાને નવી ચીજ અપનાવી હે ને એને લાગી રહ્યું હે કે અચ્છી હે તે બીજા કિસાનને કહેગા કે જો મારા ખેતરે આવજે હું તને બતાડુંગા કે આ કામ મેં કર્યું તો એનમાં મને ઘણું અચ્છું શું હોય તો એ બીજો કિસાન એને ખેતની ચીજે દેખેગા પરિસ્થિતિ દેખેગા તુલના કરેગા ને પાસે એને ચીજને કામ મળેગા એની સાથે જૂનો જે મન કહીને અવડેના જે યુવા સાથી હે એણને વ્યસ્તમાં સંવાદ થવો ઘણું જરૂરી હે એણને ગળલ જે મન કહી એણન તકી શીખવાની કોશિશ કરવી હે આપણને એણને બેને અલગ નથી રાખવો બલ્કી એણને બેને અનુભવને હાથે રાખીને આપણા ખેતી મેં નઈ ચીજને અપનાવવું હોગા
0: એની સાથે અંજલિ બોન આપણે કેવું ચાંગા કે આપણે જે મહિલા કિસાન રહી પણને ભી આપણે અનુભવી એવી બીજ ગ્રામીણ જે બોને રહી વણા હાથે સાંજા કરવો જોઈએ. બીજ હેતે હંબાળવું હે, સબ્જીનું ઉત્પાદન હેતે કરવું હે, પશુપાલન હેતે કરવું હે, ખાદની તૈયારી હેતે કરવી હે, ને ઘણા અક્કાના ઘર આધારિત આપણે કૃષિનો એવો કામ રહી વણનો ઉપયોગી અનુભવ એવો આપણે સાંજા કરી શકો. એન ખાતે આપણે દેખા હા કે કિસાનની બેઠક ને બી આપણી વાત મેંદી શકે હે, ને બીજને બતાડી શકે હે, ને કેવું ચાંગા કે આપણે જે સફળ અનુભવને હાથે સાથે આપણે અસફળતા હે વે બી સાંજા કરવી હે. ખાલી આપણે સફળતાની જ વાતે નથી કરવી હે, આપણે કિસાનને આ બી બતાડવું હે કે કી ગલતી થઈ હે, ઘણા તરીકા ખાતે આપણે નુકસાન થયું હે, ને બીજી વખત તમે કયો તરીકો અપનાવ્યો હે, ને અસફળતા ખાતે તમે હું અનુભવ મળ્યું હે, આ હેતી જાણકારી હે ને હેતી શીખી હે વે બી આપણે સાંજા કરવી હે.
1: હવે મનીષા બોન, એને સાથે આપણે મોબાઈલનો સહી ઉપયોગ કરવો હે. ગાંવ મેં કિસાન જે હે એક છોટો સમૂહ બનાવી શકે, ને એનમાં ખેતી થકી જુડે જે અનુભવ હે સાંજા કરી શકે, ને પછી આપણે જે વિશ્વસનીય ને ઉપયોગી જાણકારી હે એને આપણે આપણે જે વિશેષજ્ઞ હે એને થકી વાત કરીને પુષ્ટિ કરવી હોગા ને પસસ કામ મેં લેવો હોગા. કિસાન મેર ને જે સ્થાનની બેઠક કે થાય હે એનો ભી હોસે ઉપયોગ કરવો હે. જયા ભી ગાંવ મેં કૃષિ થકી જુડી જે બેઠકે હે, પ્રશિક્ષણ હે, કિસાન કાર્યક્રમ હે, એનમાં ભાષણ હામરીને પાસું નથી આપવું, બલ્કિ એ જઈને વાતચીત ભી કરવી હે કે આપણે હું કરી શકો, અગર આપણે આ કરંગા તો ખેતર મેં હું પરિણામ આવેગા, ને આપણે હામે જે સમસ્યા આવી રહી હે એનું સમાધાન હું થઈ શકે. અણી પ્રકાર તકી આ જે કાર્યક્રમ હે એ કિસાનોના અનુભવ સાંજા કરવાનું અવસર ભી એણને આલી શકે.
0: હવે અંજલિ બોન, એને સાથે કાર્યક્રમની માધ્યમ કરતી આપણે ભાઈ બોનને કેવું ચાંગા કે ખેતી ખાલી આપણે કિસાન ભાઈ બોને બદલે હેન્ટી ફેરતી ખાલી પાઠશાલા નથી હે. આપણે દેખા હું કે કણક ખેની મિટ્ટીનો અનુભવ હે, કણક પાસે બીજનો અનુભવ હે, કણક ખેને પશુપાલન કરવાનો અનુભવ હે, કણકને મોસમની જાણકારી હેતે રાખવી વો સબ ખબર હે, ને આ સબ હે એકબીજા ખાતે અનુભવ સાંજા કરેંગા તે આપણે દેખા હા કે હેતા કિસાન ભાઈ બોને હે વી આપણે ખેતી હે બઢિયા તરીકા ખાતે કરી શકીંગા.
1: હવે મનીષા બોન, અગર આ અનુભવ આપણે ખેત ઉદ્દેશ સીમિત રહી ગયો તો એની ઉપયોગીતા હે એ બી ખતમ થતી જાયગા. એટલે આપણે ભાઈ બોનોને આપણું જે અનુભવ હે એ એકબીજા થકી સાંજા કરવું હે, આપણા કને કાંઈ બી ખેતી તકી જુડ્યું કોઈ જ્ઞાન હે તો એને આપણે ગામને બતાડવું હે, કેમ કે એ આપણે ગામની તાકાત બની શકે. એટલે આપણને ખાલી આમસ બેને આમની તેમનાની વાતે નથી કરવી, આપણને ખેતી તકી જોડી હેતી વાતે એકબીજા તકી સાંચા કરવી હે, કેમ કે ખેતનું અનુભવ જે હે એ બીજા ખેતની હીક બની શકે. કિસાનની વાત કિસાન ઉદી પૂગેગા, હીક જે હે એ એકલી ને રહેગા બલ્કે ગામમાં એકબીજા તકી વટી જાગા, તારે આપણું જે ખેત હે એની હમસ પેઢી દર પેઢી આપણે બીજા મનકા ઉદી ભી પૂગી શકેગા.
0: હવે અંજલિ બોન, તો કાર્યક્રમને માધ્યમ કરતી આપણે ભાઈ બોને કરતી અણા વિશે માટે ઘણા અક્કાની વાત થઈ ગઈ હે. હવે દેખી રહી હે કે ટાઈમ ભી થઈ જાય આપણે કાર્યક્રમ કરતી સુટે પડવાનું, સુટે તે પડે પણ સાથે કરતી પેલ આપણે ભાઈ બોનોને કાર્યક્રમનું પતું આપણે બતાડી દો.
1: હવે તો ભાઈ બોનો લખી લો અમારું પતું, અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM, મુકામ પોસ્ટ ઉપડા, વાગધરા કેમ્પસ, બાંસવાડા, રાજસ્થાન. અમારો પિનકોડ નંબર હે 327001. હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9414082643.
0: તો ભાઈ બોનો, ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મેં અણાસ ટીમ માંથી એક નવા વિષય ને હાથી તાર હુદી રામ રામ રામ રામ.

ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયાપુરની છાંમે આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે, જે હવામાં આપણે હાલ હો એ ભી આપણા થકી કઈ આશ લાગે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાવંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજે નાના કદમ હે એ આબાવાળા કાલની બદલાવની શરૂઆત હે. વાગુ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.

0: કારણે સફળ થઈ શક્યા.
1: હવે હવે જાગૃતિપૂર્ણ આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો અને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતની પ્રસારિત. અગર ચાહો તેજ દિમાગ ને સ્વસ્થ જીવન તો આયરન થકી ભરપૂર તત્વનું કરો ભોજન. હવે કેમ કે ખૂન મે આયરન તત્વની કમી થકી એનિમિયા રોગ આપણને થઈ શકે. જલ્દી થકાન થાવી, શારીરિક કમજોરી, યાદદાશ્ત માં કમી, શ્વાસ ફૂલવું આ સબ એનિમિયાના લક્ષણ હૈ. હવે ભાઈ બોનો આ લક્ષણ આપણને આપણે માં દેખાય તો આપણને આપણે પાય વાળા રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે જઈને એનિમિયાની નિઃશુલ્ક જાંચ કરાવી શું. આંગણવાડી કેન્દ્ર ને રાજકીય સ્વાસ્થ્ય કેન્દ્ર માટે એનિમિયા ઉપચાર ની ગોળીએ નિઃશુલ્ક મળે હૈ. હવે એનિમિયા થી બચવા બદલે આપણને ખાવાના મે દાળ, પત્તેદાર સબ્જી, ગુડ, બાજરા, તિલ, લીંબુ ને સંતરા, ગોબી, તરબૂચ, આંવલા, ટમાટર નું સેવન કરવું સુએ. હવે આ સબ સાવધાની રાખંગા ને આ સબ સબ્જી ને દાળ ખંગા તો એનિમિયા થકી બચી શકંગા. વાગડ રેડિયો એવમ વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત. આપણે ક્યારે વિચાર કર્યો હે કે ઝૈયા પેડની છાંમાં આપણે રહો યા આપણને કેટલી શાંતિ મળે હે. ઝૈયા હવામાં આપણે હાલ રહો એ ભી આપણા થકી કઈ આશ રાખે હે. હવે અગર પેડ ને રહેંગા તો આપણે હરતે જીવંગા. પ્રકૃતિ આપણી જરૂરત નથી બલ્કિ આપણી જિમ્મેદારી હે. એક પેડ લગાડંગા, પાણીને બચાવંગા ને આપણી ધરતીને જીવનદાન આલંગા. હવે પ્રકૃતિને બચાવો, ભવિષ્યને હદારો. હવે આજ નાના કદમ હે એ આબાવાળા કાલ ને બદલાવ ની શરૂઆત હે. વાગડ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત ને પ્રસારિત.
2: આપ સભી સુન રહે હે આપકા અપના સામુદાયિક રેડિયો વાગડ રેડિયો 90.8 FM પર.

0: બંધ ગીત ત્યાં છે પૂરું અને ગીત બાદ એક વખત ફેરી આપણે ભાઈ બહેનોનું સ્વાગત કરે હા આપણે આજના કાર્યક્રમ સમસ્યા સમાધાન મી જેમ કે ગીત થી પહેલે વિષય બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળો હું કે આપણે જે કિસાન ભાઈ બહેન હે વી ખેતી બારામાં આપસી અનુભવ સાંજા કરતા હતા આ પરંપરા કેમ કમ થઈ રહી એના સમાધાન હું થઈ શકે એને લઈને આ સગર ભાઈ બહેનો વાત કરો કે આખીર આ અનુભવ હે હું ને આપણે બધે કેમ જરૂરી હે એની કિસાન ભાઈ બોન હે આપણે ખેતીના નવા નવા તરીકા અપનાવે હે એના હું પરિણામ મળે હે ને બીજા કિસાન જે રહી ગણને આ પરેશાની થાય હે તે આપણે દેખો હા કે એકબીજાને કિસાન આ હોતી વાતે સાંજા કરેગા તે બીજા કિસાનને જે આ પરેશાની હે વી દૂર કરવામાં મદદ મળેગા તેવામાં આપણે દેખો કે અગર એક કિસાનને ફસલને કાંઈ બી થઈ રહ્યું હે તો બીજા કિસાનને ફસલને વો અપનાવેગા તો વો વણને લાભ બી મળેગા અને અગર ખરાબ બી હેગા તો વો બીજા તરીકા કથી અપનાવવાની કોશિશ બી કરેગા એટલે ભાઈ પૂન કેવું ચંગા કે આપણે અનુભવ સાંજા કરવા ઘણું જરૂરી હે
1: હવે મનીષા પૂન આપણે દેખણ હો કે આજે કિસાનને પાસે જાણકારી ઘણા ઘણા સાધન હે મોબાઈલ હે ઇન્ટરનેટ હે કૃષિ વિશેષજ્ઞ હે ને અલગ અલગ માધ્યમો થકી એ જાણકારી પ્રાપ્ત કરી શકે ફેર બી એ આપસમાં બેને આપણા જે વાસ્તવિક અનુભવ હે સાંજા કરવાનું ટેમ નથી મળી રહ્યું અવસર કમ થઈ ગઈ હે એવા મેં આપણે દેખો હું કે કિસાન જે હે એ આપણા ખેત ઉદેશ રહી ગયે હે કિસાનને એમ લાગે હે કે આ વાત શાયદ બીજે કિસાન બદલા કામ ન હોગા ઘણા જે કિસાન હે એ એમ સોચે કે હું આ સાંજા કરું પેલાને બતાડું ને પેલા જે નુકસાન થઈ જો તો ફેર એ મારા માથે પડેગા એની સાથે અવડેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે ઘણા મનકમી આપસમાં પ્રતિસ્પર્ધા ઈર્ષા દ્વેષ ચલણને કારણ ભી એ વાતચીત કમ કરી દે હે તો એને કારણે આપણે દેખો હો કે ગાઉનું મોજુદ છે સ્થાનિક જ્ઞાન હે એ ધીરે ધીરે કમઝોર પડતા જઈ રહી
0: હવે
1: એવા મેં આનું અસર જે હે આપણે ખેતી માટે પડી રહ્યું હે
0: હવે અંજલિ બોન આયસ અગર વાત કરે કે એણ ખાતે આપણે ખેતી માંથી હું અસર પડે એની તો આપણે દેખો કે અગર આપણે એક કિસાન ભાઈ બહેનોને કઈક જાણકારી આવે હે કઈક નવો તરીકો આવે હે તો આપણે દેખો કે અગર વો બીજા કિસાન ભાઈ બહેનોને નહીં બતાડેગા એવા આપણે દેખો કે વી અનુભવ વણા તકીસ રહી જઈંગા અને બીજે કિસાન ભાઈ બહેન વણા ખાતી હીકી નહીં શકીંગા ને એક આવી બી ગલતી હે કે ઘણા કાના કિસાન ભાઈ બહેન ખેતી જ કરે હે પણ જે ગલતી થઈ રહી હે આખો દંડ દોરાવી કરે હે એખાદો કિસાન આ ગલતી કરતી હિકી ને બીજું કા કામ કરે હે તે વણા ખાતે આપણે દેખો કે વેન ફસલ બઢિયા થાય હે તે અગર વો આપણો અનુભવ બીજા કદી સાંજા નહીં કરેગા તો બીજા જે કિસાન ભાઈ બહેનો હે વી અણનો લાભ નહીં ઉઠાવી શકે હે ને એને સાથે કેવું ચાંગા કે આપણે સ્થાનિય જ્ઞાન હે તે બી કમઝોર થતું આપણને દેખાઈ રહ્યું હે
1: હવે
0: પેલ વાળો કિસાન રહેતો હતો વણખીની મોસમની જાણકારી રહેતી હતી મિટ્ટીની પહેચાન બી કરી શકતો હતો બીજ હેતે રાખવું એ જાણતો હતો પશુપાલનની સ્થાનિક ખેતીનો સબ અનુભવ વણખને રહેતા હતા પણ નવી પેઢીને આપણે દેખાયું કે સંવાદ એવો કમ થાય છે એવામ બી આપણે જ્ઞાન એવી બીજે કદી સાંજા નથી કરી પાતો તેમ કારણ કે આપણે દેખાયું કે આપણે ખેતીમાં અસર પડે હે
1: હવે મનીષા બોન એની સાથે આપણે દેખાયું કે નઈ કૃષિ તકનીકની જાણકારી આપણને બારતે થકી મળી શકે પણ અગર એને આપણે આપણા ગામની ખેતની પરિસ્થિતિને અનુસાર હળતે ઉપયોગ કરી શકો એ આપણા જે સ્થાનિક અનુભવ જે મનક હે ઈ એને અસલ તરીકા તકી હમસી શકે આપણે દેખી શકો કે અગર આપણે અનુભવ સાંજા ન કરંગા એકા બીજા તકી તો એનું ખેતી માટે ઘણા કનો અસર પડી શકે આ સવે આપણને સમાધાન હું કરવું હે તો આપણા મે મહિનામાં એક બેઠક રાખવી હોગા આપણે મહિનામાં અગર એક બેઠક રાખો તો એનમાં આપણે કોઈ લંબુ ભાષણ નથી આલું ખાલી એક જ સવાલ એકા બીજા તકી કરવું હે કે અણા મહિને આપે ખેતમાં કઈ સમસ્યા દેખી ને એની સમસ્યાનું સમાધાન હું થઈ શકે જઈ વગર ચાર પાંચ અનુભવી જે કિસાન હે એ એની વાતને હામરેંગા વાતચીત કરેંગા તો સમાધાન નેરી પાગા એને સાથે આપણાને ખેત તકી શીખવાની શરૂઆત કરવી હે જેમ કે ઘણા કિસાને નવી ચીજ અપનાવી હે ને એને લાગી રહ્યું હે કે આ અચ્છી હે તે બીજા કિસાનને કહેગા કે જો મારા ખેતરે આવજે હું તને બતાડુંગા કે આ કામ મેં કર્યું હતું એનમાં મને ઘણું અચ્છું શું હોય તો એ બીજો કિસાન એને ખેતની ચીજે દેખેગા પરિસ્થિતિ દેખેગા તુલના કરેગા તે પાસે એની ચીજને કામ મળેગા એની સાથે જૂનો જે મન કહીને અવડેના જે યુવા સાથી હે એણને વ્યસ્તને સંવાદ થવો ઘણો જરૂરી હે એણને ગળલો જે મન કહી એણને તકી હીકવાની કોશિશ કરવી હે આપણને એણને બેને અલગ નથી રાખવો બલ્કી એણને બેને અનુભવને હાથે રાખીને આપણા ખેતીમાં નઈ ચીજને અપનાવવું હોગા
0: એની સાથે અંજલિબેન આપણે કેવું ચાંગા કે આપણે જે મહિલા કિસાન રહીએ એને બી આપણે અનુભવીએ બી બીજા ગ્રામીણ જે બોલી રહી વણા હાથે સાંજા કરવું જોઈએ બીજ હેતે સંભાળવું હે સબ્જીનું ઉત્પાદન હેતે કરવું હે પશુપાલન હેતે કરવું હે ખાદની તૈયારી હેતે કરવી હે ને ઘણા અક્કાના ઘર આધારિત આપણે કૃષિના એવા કામ રહી વૃણનો ઉપયોગી અનુભવ એવો આપણે સાંજા કરી શકો હમ એમ ખાતે આપણે દેખાયું કે કિસાનની બેઠક ને બી આપણી વાત મીંદી શકે હે ને વિઝન બતાડી શકી હે ને કેવું ચંગા કે આપણે જે સફળ અનુભવને હાથે સાથે આપણે અસફળતા હે બી સાંજા કરવી હે ખાલી આપણે સફળતાની જ વાતે નથી કરવી હે આપણે કિસાનને આ બી બતાડવું હે કે કી ગલતી થઈ હે ઘણા તરીકા ખાતે આપણે નુકસાન થયું હે ને બીજી વખત તમે કયો તરીકો અપનાવ્યો હે ને અસફળતા ખાતે તમે હું અનુભવ મળ્યું હે આ હેતી જાણકારી હે ને હેતી શીખી હે બી આપણે સાંજા કરવી હે
1: હવે મનીષા બોલ એની સાથે આપણે મોબાઈલનો સહી ઉપયોગ કરવો હે ગામમાં કિસાન જે હે એક છોટો સમૂહ બનાવી શકે ને એમને ખેતી થકી જોડે છે અનુભવ હે સાંજા કરી શકે ને પછી આપણે જે વિશ્વસનીય ને ઉપયોગી જાણકારી હે એને આપણે આપણે જે વિશેષજ્ઞ હે એને થકી વાત કરીને પુષ્ટિ કરવી હોગા ને પસસ કામ મેં લેવો હોગા કિસાન મેર ને જે સ્થાનની બેઠક કે થાય હે એનો ભી હોસે ઉપયોગ કરવો હે જયા ભી ગામ મેં કૃષિ થકી જુડી જે બેઠકે હે પ્રશિક્ષણ હે કિસાન કાર્યક્રમ હે એનમે ભાષણ હામરીને પાસુ નથી આપવું બલ્કિ એ સહીને વાતચીત ભી કરવી હે કે આપણે હું કરી શકો અગર આપણે આ કરંગા તો ખેતર મેં હું પરિણામ આવેગા ને આપણે હામે જે સમસ્યા આવી રહી હે એનું સમાધાન હું થઈ શકે અને પ્રકાર તકી આ જે કાર્યક્રમ હે એ કિસાનોના અનુભવ સાંજા કરવાનો અવસર ભી એને આલી શકે
0: હવે અંજલિબેન એને સાથે કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બહેનોને કેવું ચાંગા કે ખેતી ખાલી આપણે કિસાન ભાઈ બહેનો બદલે હેન્ટી ફેરતી ખાલી પાઠશાળા નથી હે આપણે દેખાયું કે કણક કે મિટ્ટીનો અનુભવ હે કણક પાસે બીજનો અનુભવ હે કણક કે પશુપાલન કરવાનો અનુભવ હે કણકની મોસમની જાણકારી હેતે રાખવી વો સબ ખબર હે ને આ સબ હે એકબીજા ખાતે અનુભવ સાંજા કરેંગા તે આપણે દેખાયું કે હેતા કિસાન ભાઈ બહેનો હે ભી આપણે ખેતી હે બઢિયા તરીકા ખાતે કરી શકીંગા
1: હવે મનીષા બોન અગર આ અનુભવ આપણે ખેત ઉદ્દેશ સીમિત રહી ગયો તો એની ઉપયોગિતા હે એ ભી ખતમ થતી જાયગા એટલે આપણે ભાઈ બહેનોને આપણું જે અનુભવ હે એ એકબીજા થકી સાંજા કરવું હે આપણા કને કાંઈ ભી ખેતી થકી જુડ્યું કોઈ જ્ઞાન હે તો એને આપણે ગામને બતાડવું હે કેમકે એ આપણે ગામની તાકાત બની શકે એટલે આપણાને ખાલી આમસ બહેને આમની તેમનાની વાતે નથી કરવી આપણાને ખેતી થકી જોડી ખેતી વાતે એકબીજા થકી સાંજા કરવી હે કેમકે ખેતનો અનુભવ જે હે એ બીજા ખેતની હીક બની શકે કિસાનની વાત કિસાન ઉદી પૂગેગા હીક જે હે એ એકલી ને રહેગા બલ્કે ગામમાં એકબીજા થકી વટી જાગા તારે આપણું જે ખેત હે એની હમસ પેઢી દર પેઢી આપણા બીજા મનકા ઉદી ભી પૂગી શકેગા
0: હવે અંજલી બહેન તો કાર્યક્રમના માધ્યમથી આપણે ભાઈ બહેનો કરતી આના વિશે માટે ઘણા અક્કાની વાત થઈ ગઈ હે હવે દેખી રહી હું કે ટાઈમ ભી થઈ ગયો આપણે કાર્યક્રમ કરતી છૂટે પડવાનું છૂટતે પડે પણ જાતે કરતી પેલ આપણે ભાઈ બહેનોને કાર્યક્રમનું પતું આપણે બતાડી દો
1: હવે તો ભાઈ બહેનો લખી લો અમારું પતું હે કાર્યક્રમ ખેતીવાડી વાગડ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ ઉપડા વાગધરા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારો પિનકોડ નંબર હે 3270001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારા આના ફોન નંબર માટે અમારો ફોન નંબર હે 9414082643
0: તો ભાઈ બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમને અણાસ ટીમમાંથી એક નવા વિષયની હાતી તાર હુદી રામ રામ રામ રામ